അസ്സലാമു അലൈക്കും ആൻഡ് അസ്സലാമു അലൈക്കും വറഹ്മത്തുള്ളാഹി വബറകാതുഹു. ગ્રાનુમીનવાલો તાસુ ટોલો તા દ હવા પલહેરુનો પચપો બાંધે દ મીને મોહબ્બતના દ ખુલુસના ડગડક સલામુના ઉડાંદે કો મા ગ્રાનુમીનવાલો માતા વેલે કી કિસ્તાસુ કુરબા ઇકરામ ખાન ઓર તાસુ દે વખત કે જમા આવાજ અલહમદુલિલ્લાહ જમા દ સ્ટુડિયો ઇશ્મા સ્ટુડિયો પિશાવર ના બિલકુલ બરહરાસ્ત ઓલે قربان زمات او سرهر سحر ملګرتیا کیږي د لسو بجو نواله تر یو لسو بجو پورې او نن د اتوار سحر دی تاسو په کورونو کې زما आवाज زلمی ریډیو نو شیرا باندې او ری आवाज اف ام اٹک باندې او ری او دینه علاوه امید ریډیو 400 اور امن ریډیو ټانک امن ریډیو کرک ګلوبل اف ام 91